0: બધા સોળતા બરાબરી. અને રાજી ગુરુ નૂર શાહજહાનભાઈ કાલ કઈ છે સવાઈ. અસલામ આલેકુમ રહમતુલ્લાહ. નુરશાહજહાનભાઈ સિંહ તિલાવત બરાતા કે આવ નાદ બરાતા ઓરે દરત વયા خدا صبر کہ یو بل کال اخلو بیا تاس خبر کو. السلام علیکم ورحمۃ اللہ. السلام علیکم ورحمۃ اللہ. السلام علیکم ورحمۃ اللہ. جی خجی صرف سلام دا پر دا کال دی کڑیو زما کشروا આવો બાકી દા રાજી ગુરુ છે શોક બધ સિવી છે મૂંગતા દ કરકના દ દગના દ ઠાંગના દ બનુના દ ડી આઈ ખાનના દ વઝીરિસ્તાનના કાલ ઓકે આવો આગી વિચારા મોલી સાહેબ જબ તિલાવત વારો મેં યા બચી દે દતા સુકોમાં યા બરતા જ છે દે દગા ઓરોમાં નાથ વારોમ નો કાલ કવલે છે તાસુ રાજી ગુરુ છે સુ કે. અસલામ આલેકુમ રહમતુલ્લાહ.
1: હેલો
0: અસલામ આલેકુમ.
1: વાલેકુમ સલામ.
0: જી ખજી જમા દી ખોર જોડે દા ઓરી દલુ છે સિરબ મુફતી સાહેબ તા સલામ ઓકા આ બસ મુકાબલા કે બ શામિલ છે. અસલામ આલેકુમ રહમતુલ્લાહ. અસલામ આલેકુમ. શાહજાદ ભાઈ સિંહ ખૈ તબિયત તે ખરે શુકર સાસુ દ્વારા જી ના ના જી દસ નદા શાહજાદ ભાઈ દસ નદા نور ببی الحمدللہ زبتا سرائے ما خو ہفتہ و اتوار چی دا دا و زبان جو دورو ندی آغی بابا کی دا پروگرام کئی
2: دیر خدا دیر خدا آلام سمیاب نرزی ما خو روی ردلو بیدی که دا سرم نکارو سدی مولوی که ابن اللہ کی بیدی خو بیدی دردو نورو
0: جی نا نا ریڈیو با ولی نا ورے انشاءاللہ زبتا سرائے ما زستا سروریم کشریم او انشاءاللہ العزیز ټوله هفته به یو داسې هم نه ده چې بهیي بیخي به نه راځو کله کله هغه ملګرو ضروریات به وي دغه به وي اتوار په ورځ به هم کوو پروګرام جی جی جی جی جی بالکل جی ټول خری شاہزادہ بھائی استاسونا استاسو دعاګانی او دغه را سره دی او انشاء الله کو نور شاہ جہان بھائی ہوا یا کنا چی مونگ تا خو پتا ہو لگی
3: اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم ان اعطيناك الكوثر فصل لربك وانحر inna shani aka hawal abatar.
0: Mashallah. Gura khista alfaz di mashallah adakal aw behtareen tilawat ti ko mashallah alfaz di bilkul ewan di Allah di rata khista awaz noram dar ki guru ayo bal kal guru chi soof ti nur shah jan bhai assalamu alaikum rahmatullah
1: wa alaikum salam kya khair da bhai
0: khair da ma khori tabiyat ti khada
1: khada bhai عید مبارک شاہ
0: ستاری مبارک شی دا دانا ورزی تو چر دا تلی بھی
1: بھائی اور مصروفیات و سبق چے
0: ہاں ہاں ہاں نن دی چھوٹی کرے دا کسنگا ہاں
1: بھائی نن میں چھوٹی کرے دا
0: دا ولی
1: بھائی نن تو اتوار دا
0: خستاسو دا اتوار چھوٹی بھی ہاں ستاسو دا اتوار چھوٹی بھی
1: جی بھائی
0: ہاں او مدرسی دا اتوار چھٹی وی کنا
1: اسکول
0: خخخ تو خو اسکول تہ جی صحیح سب وای بچا ولینا کچھ اس مون تا پتہ ولگی چھ دسی بہادر جن کے موجود وی
1: ہاں